દડા 2,585 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, મક્કાપેલી 2,370 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ઉરત કાલી 9,170 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ચના દેશી 6,400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, મસૂર 6,120 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, અરહર દાલ 10,900 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, આલુ સફેદ 710 રૂપિયા, પ્યાજ લાલ 1,200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ટમાટર 1,200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, લહેસુન 7,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, તરોઈ 1,400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ખીરા 1,700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, બેંગન 2,100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, હરી મિર્ચ 3,200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, કદ્દુ 1,400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, અદરક 7,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, શિમલા મિર્ચ 2,560 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ભીંડી 1,650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, લૌકી 1,600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, કરેલા 1,300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, કેલા પક્કા 2,780 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કે ભાવ રહે, નીંબુ 7,200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, પપીતા 2,760 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, સેબ 11,570 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, અનાર 7,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ગુડબટ્ટી 5,080 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ચીની 4,120 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કે ભાવ રહી જોકે અપને જનપદ કે અયોધ્યા મંડી સે મિલી રહા। तापमान भैया आचार्य नरेंद्र देव कृषि एवं प्रौद्योगिक विश्वविद्यालय कुमारगंज अयोध्या से जो हमें मिला है मौसम विज्ञान विभाग द्वारा, अधिकतम तापमान 36.0 डिग्री सेंटीग्रेड, न्यूनतम 24.0 डिग्री सेंटीग्रेड, सापेक्षिक आर्द्रता अधिकतम 80%, न्यूनतम 46%, हवा की गति रही 2.6 किलोमीटर प्रति घंटा, दिशा दक्षिणी पूर्वी रही। आए वाले 24 घंटा के बारे में पूर्वानुमान है कि पूर्वी उत्तर प्रदेश में हल्का से मध्यम बादल छावा रहा है के साथ साथ कहूं कहूं गरज चमक के साथ तेज हवा के साथ बूंदाबांदी हो सकत है। हवा सामान्य गति से या सामान्य गति से थोड़ा ज्यादा पूर्वी चले के संभावना है। तो यह तरह से भैया रहा आज का कार्यक्रम कृषि जगत। अब पंचों आपसे विदा लिए के समय है, तो हमें यानी मतोले भैया का अनुमति दियो। जय हिंद।